0: એમ ફો કેવિન કુરનિમ મિતતી વર વર ઉફાવેચે
1: આ રાફિલ વર રંગળ મેવી કુડદસ કોળગે તેરે ગહણ ફેરની રાફિલ ફરાતું ઉસ રંગળ કંતત ઉસ રંગળ સિફત
0: તિકંગ એબ ફેને એમ ઉફાવની શાહિદ કહલા મિહે કેની સલામે વેવેતી દો
1: આ સસ
0: રાફિલ અમેરી કુરીમા તેં એને કેઉંત કુલે નુજે હેનેનુ
1: મિહાવંગ અસલ કેવિન કુરંગ એપસી સહેમ વેગેને કેવિન નુ કોમી ઉન્ના હા ઇંદકુ એને કુંદકુલન સલામત નુઆનન
0: રાફિલ નંગ ઇંગે નેતા મિપુની શાહિદુ કે કંતા
1: નુ નેંગે ને આદિનુ પુનામે
0: રાફિલ એ કુના ગાડી તવ કે શાહિદુ કુળા ઉંદ કુનુ કુરેતા
1: હું કુરે ઉન્નાને તે નનુ કો એ કમ ફોન સાઇલન્ટ લાગે ને હરે ગુળેની નેવતે નુ ઇંગે નેનુ એનુને સહરેંગે ફોન અંગન ફોન કોલ તકા મેસેજ તકા રાફિલ માબડ સમાલ કમે નુતે એવાકનુ સ્તક્કા નેને
0: કીહા રંગળુ
1: પાસલસ
0: એકમકુ રાફિલ લવાને તિવાહ કીયા દે
1: હમ કીયા દે નમે કેવિન કુરમુ કુરિં હુરી હવા હકે વસાર કીયા દે ન આરે બેન મે નો આરે ગાયા તુકે કુડ કુડ કમ વિસ રાફિલ સિડ્રુ ફોન નાક અદે કેવિન ફો અદે કેવિન ફો પાસ્ટ ગેં કા ફર કં કમ આણ ઉંદગોવા કં હરે બેન મે નો
0: આ કેવિન કુરમુ ફો દેં ઉળેમ વાન વરં હમ જેગે
1: ನಿಂಗೆ ರಾಫಿಲ್ ಹರಿಂದಕ್ಕೆ ವಾರ ಲೋಪಿ ವಾಕ
0: ಶಾಹಿದ್ ವೆಸ್ ವಾರ ಲೋಪಿ ವೇಣು
1: ಶಾಹಿದ್ ವೆಸ್ ಲೋಪಿ ವೆ ಏಕಂ ಶಾಹಿದ್ ಲೋಪವಾಗೋತಾ ರಾಫಿಲ್ ಲೋಪವಾಗೋಯ್ ಕಿತ ಮೆ ಆವಿಸ್ ತಫಾತ್ ಶಾಹಿದ್ ಗೆ ಲೋಪಿ ಆಣ ಲಿಬಿಣೆ ಅಮರು ಕುರುಮ ಬಿರುದೆ ಕುಮ ಅಣಿಯಾಯ ವೇ ಏಕಂ ರಾಫಿಲ್ ಗೆ ಫರಾತು ಆಣ ಲಿಬಿಣೆ ಓಗಾ ತೆರಿಕ ಮಾಹಿಮಾಯ ರಕ್ಕಾ ತೆರಿಕ
0: ಆಣ ವೆಸ್ ತಿಕಂಗ್ ಎಬ ಫೆನೆ ಶಾಹಿದಾಯ್ ಕುಳುನಿರು ನೈನಾಗೆ ಮೂನು ಮತಿ ವೆಸ್ ಫೆನ್ನನಿ ಅಪತು ವೆಸ್ ನೂತನ ವಸ್ಕಂ ಏಕಮಕು ಮೀಹಾರು ಎ ಹುರಿಹಾ ಕಮೆ ಬದಲ್ವೆ ಮೀಹಾ ರೀತಿ ವೆಸ್ ವೆಚ್ಚೆನ್ನು
1: ರಾಫಿಲ್ ದೆ ಕಾರ ವೆಸ್ ವರ ಲೋಪಿ ವೆ ಅಸ್ಲ ರಾಫಿಲ್ ಆಹಾರದಕ್ಕೆ ಲೋಪ ಗೊತ್ತಂಗ
0: ಉಫಾವಿರ್ ಕ್ಯಾವೆನ್ನೆ ಕಂಗೆ ದೇನಿಂಗೆ ಅಪತು ಎಸ್ತಿ ಹೆಂಗ ಉಫಾವ್ ಕುರು
2: ನೈನಾ ಹಾದ ಮಾಡುವಂತೀನಲ್ಲಿ ತಿ ಶಾಯಿರತ್ತ